નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1ની ફ્રીક્વન્સી પર. શ્રોતા મિત્રો, આજે છે મંગળવાર 12મી મે 2026, વૈશાખ સુદ દસમ, વિક્રમ સંવત 2082. સવારના 5:58 અને 22 સેકન્ડ થઈ છે. અમારી પ્રાતકાલીન પ્રસારણ સભામાં હું આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ આપણા સૌ માટે શુભ રહે, આપણે સારા કાર્યો કરીએ અને કાર્યોમાં સફળ થઈએ. મંગળનો આ દિવસ છે, મંગળવાર છે, તો મંગળ કામના કરીએ કે આપણો દિવસ મંગળ રહે એવી શુભકામના સાથે આવો આ મંગળ ધ્વનિ સાંભળીએ.

આજનો સુવિચાર. સંત તુલસીદાસ કહે છે કે પરોપકારી માણસ સંપત્તિ મેળવીને વધુ વિનમ્ર બની જાય છે.

0: શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં સવારના બરાબર 6 વાગશે. હિન્દીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સો સ્ટે ટ્યુન વિથ 101.1 સુરત FM.
1: સુનેંગે હિન્દી મેં સમાચાર જિન્હે હમ આકાશવાણી કે દિલ્હી કેન્દ્ર સે રિલે કરેંગે.

0: वीको वज्रधन।
1: થઈ ગઈ વ્યવસ્થા
2: શેની?
1: ગુડીની ફીસ ની
2: દેખાડ।
1: 20,000 ની લોન તરત।
2: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને। થઈ ગઈ વ્યવસ્થા। પગાર એડવાન્સમાં મોકલ્યો છે।
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।

0: प्रोग्राम के प्रायोजक थे बेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: उनाळा मां जारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी न थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव, एटले के लू। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની।
3: ઓહ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ, હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
4: સાથે સાથે નવી કાર પણ લઈ લે।
3: એ જ લોનમાંથી?
2: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો, સમયસર EMI ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો।
3: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે। તમે કોણ?
5: RBI કહે છે
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
7: હમ હૈ રાહી પ્યાર કે સભી સુનને વાલોં કો રાજેશ કા પ્યાર ભરા નમસ્કાર। યુગલ ગીતો કે ઇસ કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે की शुरुआत कर रहे हैं मोहम्मद रफ़ी और लता मंगेशकर की आवाज़ों में। शागिर्द फिल्म के गाने के साथ गीतकार हैं मजरू सुल्तानपुरी और संगीतकार हैं लक्ष्मीकांत प्यारेलाल।

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધણી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને દાયકાના સૌથી મોટા સંકટોમાંનો એક ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં સરદારધામ છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશના લોકો પર આ પરિસ્થિતિનો ઓછામાં ઓછો પ્રભાવ પડે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
1: પિછલે કુછ વર્ષો મેં દુનિયા લગાતાર અસ્થિર પરિસ્થિતિઓ સે ગુજર રહી હૈ. પહેલે કોરોના કા સંકટ, ફિર વૈશ્વિક આર્થિક ચુનૌતિયાં ઔર અબ પશ્ચિમ એશિયા મેં બઢતા તનાવ. અગર કોરોના મહામારી ઇસ સદી કા સબસે બડા સંકટ થી તો પશ્ચિમ એશિયા મેં યુદ્ધ સે બની પરિસ્થિતિયાં ઇસ દશક કે બડે સંકટો મેં સે એક હૈ. એસે સમય મેં દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા.
0: પ્રધાનમંત્રીએ લોકોને વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનો અપનાવવા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
1: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. યે જરૂરી હૈ કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મેં વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મેં કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઈન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. મેં આપ સબ સે આગ્રહ કરૂંગા કે જબ તક હાલાત સામાન્ય ન હો હમ સોને કી ખરીદ કો ટાલે.
0: આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે, જે સરદાર પટેલના સંકલ્પથી શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી

0: રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અન્નનો પૂરતો ભંડાર છે. તેમણે કહ્યું, દેશમાં અન્ન પુરવઠાની કોઈપણ પ્રકારની અછત નથી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે કૃષિ પરિવર્તન દ્વારા આરોગ્ય માટે શ્રેષ્ઠતા વિજ્ઞાન પહેલનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું કે આ પહેલ લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે આ પહેલ આરોગ્ય સંભાળ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની પહોંચ વધારવાની સાથે નિવારણ, વહેલા નિદાન અને સક્રિય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો.
1: હમ જાણતે હૈ કે હમ લોગોને એક ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કિયા હૈ ઓર જબ હમ ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કી બાત કરતે હૈ તો હમને હેલ્થ સિસ્ટમ્સ કો ભી કાફી સ્ટ્રેન્થન કિયા હૈ ઓર હમારી કોશિશ ક્યા હૈ કે હમ એક્સપેન્ડ કરે એફોર્ડેબલ ઓર હાઈ ક્વાલિટી કે હેલ્થ ઓર જો હમારા ફોકસ હૈ વો ફોકસ હૈ પ્રિવેન્શન પર, અર્લી ડિટેક્શન પર ઓર કોન્ટિન્યુમ ઓફ કેર પર.
0: ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તેમને શપથ લેવડાવશે. તેમની સાથે બે ભાજપના અને તેમના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના એક એક ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શર્માએ જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા રણજીતકુમાર દાસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર હશે. તેમણે માહિતી આપી કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગ પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ખાનપારા વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. તમિલનાડુમાં રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. એઆઈડીએમકેના 30 ધારાસભ્યોના એક જૂથે પી વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને સી વિજયા ભાસ્કરને વ્હીપ તરીકે પસંદ કર્યા છે. આ જૂથે પ્રોટેમ સ્પીકર કરુપૈયાને મળી તેમના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો હતો, જ્યારે 17 ધારાસભ્યોના બીજા જૂથે એ પલાની સામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે એઆઈડીએમકેમાં જૂથવાદ સામે આવ્યો છે. દરમિયાન વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આવતીકાલ પહેલા બહુમતી સાબિત કરવાની છે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે સુજીત બાસુએ ટીએમસી સરકાર દરમિયાન નાણાકીય લાભોના બદલામાં મ્યુનિસિપાલિટી હેઠળ વિવિધ પદો માટે લગભગ 150 ઉમેદવારોની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2021થી 2023 દરમિયાન તમિલનાડુમાં ટ્રાન્સફોર્મર્સની ખરીદીમાં 397 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના નિર્દેશ આપવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની પીઠે આ નિર્ણય આપ્યો હતો. ઈરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યાના એક દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામ સૌથી નબળી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે. શ્રી ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું, નાજુક યુદ્ધ વિરામ જીવન સહાય પર છે. તેમની આ ટિપ્પણીએ રાજદ્વારી તણાવને વધુ ગાઢ બનાવ્યો છે અને આ નિવેદનથી કાયમી શાંતિની સંભાવનાઓ પણ ધૂંધળી પડી છે. જોકે શ્રી ટ્રમ્પે ઈરાનની શરતોને નકારી કાઢી હતી. શાંતિ પ્રસ્તાવના અસ્વીકાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ 4% વધીને પ્રતિ બેરલ $105 વધુ થયા છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવી મેચ જીતી લીધી. આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે.

0: હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં દિવસ દરમિયાન વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. આગામી 36 કલાકમાં તે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના યાત્રાળુઓને હવામાન આગાહી ચકાસ્યા બાદ જ તેમની યાત્રા કરવાની સલાહ આપી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાણ.
1: આજના મોટાભાગના અખબારોએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, દેશની પ્રગતિ સોમનાથને આભારી છે, મોદીની વંદના. ફૂલછાબની હેડલાઇન છે, સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતીક. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, યુદ્ધ દાયકાના સૌથી મોટા સંકટમાંથી એક, મોદી. દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી નહીં શકે. આ હેડલાઇન છે સંદેશની. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઇન વર્ગો શરૂ થઈ શકે છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

ફ્રેન્ડ્સ, આપ સૌને ફરી એકવાર વેરી ગુડ મોર્નિંગ. આપ છો 101.1 સુરત FM પર અને આપની સાથે આપની સવારની હમસફર બની છે આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી ટિલ 12. જી હા, બપોરે 12 કલાક સુધી સંગીતની આ સફરમાં આપની આરજેનાઝ આપની સાથે રહેશે. ફિલહાલ સ્ટુડિયોની વોલ ક્લોકમાં સમય થયો છે સવારના 8:30. આ સમય છે ઝરોખા સાંભળવાનો, એટલે કે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો. તો દોસ્તો, આપને જણાવી દઈએ કે આજે સવારે 9:30 અને આજે રાત્રે 9:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ માણશો. આ કાર્યક્રમ આજે કેન્દ્રિત રહેશે અભિનેતા મહિપાલ પર. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ સવારે 10 કલાકે આપ માણશો. આજનો આ કાર્યક્રમ આપની આ રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી આપના માટે લઈને આવશે. સુરતી સિઝલર પણ માણશો આપની આ રેડિયો દોસ્ત સાથે સવારે 11 વાગે. 12 વાગે હિન્દી સમાચાર અને 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.

કલાકે આપ સાંભળશો સુરીલા સફર. 2 વાગ્યાનો સમય છે ત્રિવેણી આ કાર્યક્રમ સાંભળવાનો. 2:35 સદાબહાર નગમે અને સખી સહેલી આપના માટે લઈને આવીશું 3 કલાકે. દોસ્તો, 4 કલાકે આપ સાંભળશો પિટારા કાર્યક્રમ, જેમાં આજે સેલ્યુલોઇડ કે સિતારે આપ સાંભળશો અભિનેતા સદાશિવ અમરાપુરકર સાથે કાંચન પ્રકાશ સંગીતની વાતચીત આપ સાંભળશો. 5 વાગ્યાનો સમય છે છાયાગીતનો. 5:30 તરાને નય પુરાને આ કાર્યક્રમ આપના માટે લઈને આવીશું. 6 વાગે આપ સમાચાર સાંભળશો અને 6:05 ગુજરા હુઆ જમાના આ કાર્યક્રમ આપ માણશો. સાંજે 7 કલાકે આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા પોપ એક્સપ્રેસ. 7:45 આપ સાંભળશો. આજે રાત્રે 8 વાગે હવા મહેલ કાર્યક્રમ અંતર્ગત આપ માણશો ઝલકી વિશ્વ પ્રેમી સંમેલન. લેખક છે મદન મોહન ખન્ના. ચિત્રલોકનો સમય છે રાત્રે 8:15. આપ કે લીએ કાર્યક્રમ સાંભળશો રાત્રે 10 કલાકે છાયા.

0: 10:30 ઢલતી જાય રાત અને રાત્રે 11 વાગ્યાથી આપ માણશો કાર્યક્રમ રંગ તરંગ. તો શ્રોતા મિત્રો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. ઝરોખા આપ છો 101.1 સુરત FM પર.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: તો દોસ્તો, 101.1 સુરત FM પર ફરી એકવાર આપનું સ્વાગત છે અને સવારના 8:35નો આ સમય છે. શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ હવે પ્રસ્તુત છે.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતાં કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત, અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો, 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં નિર્માણ પામેલા સરદારધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામમાં 2000 છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય માટે લોન્ચિંગ પેડ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
3: સમાજ મેં પ્રગતિ કા સબસે બડા આધાર હોતા હૈ ઉસકી આધી આબાદી કી ભાગીદારી. ગુજરાત ને ઇસે 2 દશક પહેલે હી સમજ લિયા થા और इस दिशा में मजबूती से कदम भी उठाए. साथियों, आज गुजरात मॉडल की वही सफलता देश में दोहराई जा रही है. देश भर की महिलाओं को आश्वस्त करूंगा, महिलाओं के लिए सभी क्षेत्रों में संभावनाओं के द्वार खुले. ये केवल सरकारी नहीं बल्कि समाज की भी जिम्मेदारी है.
2: ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે, મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ દર્શાવી રહી છે.
3: અમારે ગુજરાત કે યુવાઓમાં ઉદ્યમ કી સ્વાભાવિક શક્તિ હોતી હૈ. આજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ઇન યુવાઓ કે સપને સાકાર કર રહા. छोटे शहरों से बड़े बड़े स्टार्टअप सामने आ रहे. स्टार्टअप में महिलाओं की भागीदारी भी लगातार बढ़ रही है. पहले जिन सेक्टर्स को रिस्की माना जाता था वो अब युवाओं की पहली पसंद बन रहे हैं.
2: શ્રી મોદીએ ગુજરાતના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી,

0: ડિફેન્સ એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરા પણ મેન્યુફેક્ચરિંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવરત્ન એવોર્ડ અપાતા શ્રી મોદીએ કહ્યું કે ઘર આંગણે જ અને પરિવારના લોકો દ્વારા સન્માન થયું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નિભાવી રહ્યો છું. વડોદરામાં નવનિર્મિત સદરધામના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સરદારધામ જેવી સંસ્થાઓ સમાજશક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગ આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
1: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: પંચમહાલ અને મહીસાગર તેમજ આણંદ જિલ્લામાં ગઈકાલે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ગોધરા વડોદરા હાઇવે પર પરવડી ચોકડી નજીક સિમેન્ટ કન્ટેનર ટ્રકે પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના પતિને સામાન્ય ઇજા પહોંચી છે, જ્યારે ગોધરાની મેસરી નદીના ચીકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે મહીસાગરમાં કોઠંબા તાલુકાના કેલ ગામનો યુવક પાનમ બંધમાં નાહવા ગયો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અન્ય એક અકસ્માત વીરપુરની ગંધારી ચોકડી પાસે સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી દંપતીનું મોત થયું છે. આણંદ જિલ્લાના તારાપુરના ફતેપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશનું પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હતું, ત્યારે સોમવારે વહેલી સવારે નડેલા અકસ્માતમાં અન્ય 7 લોકોને પણ ઇજા પહોંચી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 1500થી વધારે કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી બાબતે નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે. જો કે આવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં નથી આવી રહી. આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં તેવી સાવચેતી રાખવા પણ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.
2: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના 167 જેટલા શિક્ષક મિત્રો, ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન JB Sai ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનર દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારી આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે. જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ કરવા માંગતા હોય તે સરકારની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે.
0: અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત રાજ્ય ઉડ્ડયન, માળખાગત કંપની ગુજસેલ અને શહેરની વિવિધ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો છે. અમદાવાદ સાયબર ગુના શાખાના DCP લવિના સિન્હાએ જણાવ્યું કે ગુજસેલના નિયામકના સત્તાવાર ઇમેલ એકાઉન્ટ પર 25 માર્ચે ધમકીનો ઇમેલ મળ્યો હતો, જે અંગે સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી હતી, ત્યારે આરોપીનું લોકેશન અમદાવાદમાં મળી આવ્યું હતું. વધુ તપાસમાં શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય ભાવેશ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના મોબાઈલ ફોનમાં ઇમેલ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા હતા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની

0: આ દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. આ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના માધવ તિવારીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન વેટ લિફ્ટિંગના ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. તેમણે જણાવ્યું કે આ ઇવેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: શું તમે તો આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનો ધ્વનિ મુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. 101.1 સુરત FM પર છો આપ. સવારના 8:45નો આ સમય છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી. આજે આ કાર્યક્રમનો 10મો એપિસોડ આપણે સાંભળીશું.
2: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ અને મારી સાથે છે રોઝી. હજ શૃંખલાની આજની કડીમાં આપણે વાત કરીશું એક ક્ષણની, જ્યારે લાખો કદમ મક્કાથી પાછા વળે છે પરંતુ દિલ ત્યાં જ રોકાઈ જાય છે.
1: નમસ્કાર દોસ્તો, હજની પવિત્ર યાત્રા પોતાના અંતિમ ચરણમાં છે. અરાફાતનું મેદાન પાછળ છૂટી ચૂક્યું છે. મીનાની રાતો હવે યાદોમાં છે. જમરાતની રમી પૂરી થઈ ચૂકી છે, પરંતુ એક સવાલ બાકી છે. શું હજ અહીં જ ખતમ થઈ જાય છે?
0: અથવા તો અસલી હજ તો હવે શરૂ થાય છે, જ્યારે ઇન્સાન પોતાના ઘરે પાછો ફરે છે અને પોતાની અંદરના બદલાવને જીવવાનું શરૂ કરે છે.
2: મક્કાની સવાર આજે તવાફે વિદા છે. 7 ચક્કર લગાવવાના છે, પરંતુ દરેક ચક્કરની સાથે દિલ ભારી થઈ રહ્યું છે. કાબા શરીફ સામે છે, એ જ કાળો ગિલાફ, એ જ રોશન માહોલ, પરંતુ આજે નજર વધારે વાર ઠરી રહી છે.
3: યા રબ, જ્યારે પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે દિલમાં ડર હતો, અને હવે પાછો ફરી રહ્યો છું તો દિલમાં મોહબ્બત છે.
4: બેટા, એવું લાગી રહ્યું છે જાણે કોઈ પોતાનું છૂટું પડી રહ્યું હોય.
3: બહેન, અહીંથી જવું એ જુદા થવું કે છૂટા પડવું નથી. આ ઇમ્તિહાન પરીક્ષા છે. હવે જોવાનું એ છે કે આપણે અહીંની શીખને પોતાના ઘર સુધી લઈ જઈ શકીએ.

0: શકીએ છીએ કે નહીં?
1: જ્યારે આપણે મક્કાથી જેદા તરફ આગળ વધીએ છીએ, બારીની બહાર એ જ પહાડો છે, એ જ રસ્તાઓ દેખાય છે, પણ મનની અંદર એક અજીબ જેવી ખામોશી છે.
0: હા, આવતી વખતે ઉત્સાહ હતો, હવે આત્મમંથન છે. આવતી વખતે ઉમેદો હતી, હવે અહેસાસ છે કે જિંદગી બદલાવી જોઈએ.
2: હજ માત્ર એક આધ્યાત્મિક યાત્રા નથી, આ દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાંની એક છે. લાખો તીર્થયાત્રીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવી એક મોટું દાયિત્વ છે, અને પૂરી મહેનત, લગન અને ઈમાનદારીથી અંજામ સુધી પહોંચાડે છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય.
3: એરપોર્ટ પર કતારો, પાસપોર્ટ તપાસ, બેગેજની ઓળખ, સ્વાસ્થ્ય તપાસ, દરેક કદમ પર અનુશાસન અને સંયમ આવશ્યક છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: આજે કરીમ સાહેબ હજની પવિત્ર યાત્રા પૂરી કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. પરિવાર અને પાડોશીઓ બહુ બેસબરીથી તેમની રાહ જોઈ રહ્યા છે. દરવાજો ખુલે છે અને અવાજ આવે છે, હાજી સાહેબ આવી ગયા.
2: પરંતુ હાજી માત્ર એક ઉપાધિ નથી, આ એક જવાબદારી છે.
3: આવી ગયા, શુક્ર છે અલ્લાહએ તમને હજની સઆદત આપી.
5: અબ્બા, કેવી રહી સફર?
0: સફર તો બહુ મોટી હતી, પણ અસલી સફર તો દિલની અંદર થઈ છે, પોતાની જાતને બદલવાની સફર.
6: કરીમભાઈ, હજ મુબારક.
0: બહુ શુક્રિયા, અલ્લાહ બધાને આ નિમત નસીબ કરે.
6: અરે ભાઈ, હવે તો તમે હાજી બની ગયા, કંઈક અમને તો પણ જણાવો, ત્યાંનો અનુભવ કેવો હતો?
0: જ્યારે લાખો લોકો એક સાથે લબ્બેક અલ્લાહુમા લબ્બેક કહે છે, તો લાગે છે કે જાણે આખી દુનિયા એક જ પરિવાર બની ગઈ હોય.
6: આદાબ હાજી સાહેબ, સફરમાં શું શીખ્યા તમે?
0: સફરે મને શીખવ્યું કે ઇન્સાન નાનો છે અને અલ્લાહ મોટો છે, અને એ પણ શીખવ્યું કે દરેક ઇન્સાન બરાબર છે.
6: બહુ સરસ. અલ્લાહ ચાહે તો આ વર્ષે અમે પણ હજ કરીશું. ભારત સરકારે આ સફરને બહુ આસાન કરી દીધી છે.
0: હા, હું તમારા માટે દુઆ કરીશ.
3: હજની સફર ઇન્સાનને અંદરથી બદલી નાખે છે. કરીમ સાહેબ પણ હવે એ પહેલાના જૂના કરીમ સાહેબ નથી રહ્યા.
5: અબ્બુ,
0: હા,
5: તમે બહુ શાંત લાગી રહ્યા છો. પહેલા તો નાની નાની વાતો પર નારાજ થઈ જતા હતા.
0: દીકરી, અરાફાતમાં મેદાનમાં ઊભા રહીને અહેસાસ થયો હતો કે જિંદગી કેટલી નાની છે અને આપણે કેટલી નાની નાની વાતો પર લડીએ છીએ.
1: બેટા, એ જ તો હજનો અસલી સબક છે.
6: કરીમ સાહેબ, પહેલા તો તમે તમારા કામમાં બહુ બિઝી રહેતા હતા, અને હવે જોઈ રહ્યો છું કે તમે લોકોની મદદમાં લાગેલા રહો છો.
0: રફીક, ત્યાં મેં શીખ્યું કે અસલી અમીરી બીજાની મદદ કરવામાં છે.
6: મતલબ હજ માત્ર એક યાત્રા નથી, પરંતુ આ ઇન્સાનને બહેતર ઇન્સાન બનાવવાની ટ્રેનિંગ છે.
0: હા, તે સાચું કહ્યું. હવે હું સમાજની ભલાઈ માટે કામ કરીશ.
2: ભારતમાંથી દર વર્ષે લગભગ 1,75,000થી વધુ તીર્થયાત્રીઓ હજ પર જાય છે. તેમની તૈયારી, ટ્રેનિંગ, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુરક્ષિત વાપસી બધું મળીને આ યાત્રાને સફળ બનાવે છે.
3: જો દરેક હાજી પોતાના મહોલ્લામાં અમન અને બરાબરીનો સંદેશ ફેલાવે, તો સમાજ પોતાની જાતે જ બહેતર થઈ જશે.
2: હજ આપણને શીખવે છે સબ્ર, સેવા, સમાનતા અને સાદગી. પરંતુ તેનાથી પણ જરૂરી છે આત્મિક સંતુલન જાળવી રાખવું. હજ પછી અસલી પરીક્ષા શરૂ થાય છે.
7: આપણે બધા 10 લોકો હજથી પાછા ફર્યા છીએ. ચાલો ને એક વાયદો કરીએ.
8: કેવો વાયદો?
7: આપણે ઝઘડા નહીં વધારીએ, જરૂરતમંદોની મદદ કરીશું, બાળકોને સારા સંસ્કાર આપીશું, જેથી હજનો સાચો મકસદ છે તે પૂરો થઈ જશે.
2: હા, જો આપણે બદલાઈશું તો મોલ્લો બદલાશે.
8: અમે વાયદો કરીએ છીએ.

0: આપવા.
1: આજના યુવાનો માટે હજ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ જીવન વ્યવસ્થાપનનો પાઠ પણ છે. સમયની પાબંદી, અનુશાસન, ટીમવર્ક અને સહનશીલતા, આ બધા ગુણો હજ દરમિયાન વિકસિત થાય છે. જો યુવાનો આ મૂલ્યોને અપનાવે તો તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં પણ સફળ થઈ શકે છે.
2: હજની સફર મક્કામાં સમાપ્ત નથી થતી, તે દરેક દિવસ, દરેક વ્યવહાર અને દરેક નિર્ણયમાં જીવંત રહે છે.
1: જો આપણે સબ્રને અપનાવીએ, સેવાને જીવનનો હિસ્સો બનાવીએ અને બરાબરીને વ્યવહારમાં ઉતારીએ તો દરેક દિવસ એક નાનકડું હજ બની શકે છે.
2: હજ આપણને એ યાદ અપાવે છે કે ઇન્સાનની અસલી ઓળખ તેના કપડાથી નથી, પરંતુ તેના ચારિત્રથી થતી હોય છે.
1: અને જ્યારે ચારિત્ર્ય મજબૂત હોય છે તો સમાજ મજબૂત હોય છે, રાષ્ટ્ર મજબૂત હોય છે.
2: આજ સંદેશની સાથે અમને આપો ઇજાઝત. આવતા એપિસોડમાં અલ્પસંખ્યક મંત્રાલયની એક બીજી યોજના વિશે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે તે અલ્પસંખ્યક સમુદાયના જીવનને બદલી રહી છે. ત્યાં સુધી નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકીનો. આ 10મો એપિસોડ 101.1 સુરત FM પર આપ છો. માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
5: તને કોલેજ નો ટાઈમ યાદ છે? અરે કોલેજ ની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનું બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
6: બેંક એકાઉન્ટ જૂનું હોય તો ખબર પડી શકે છે.
5: ક્યાંથી ખબર પડશે?
6: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
5: આજે જ સર્ચ કરીશ.
6: તો આજની ચા તારા તરફથી.
7: RBI કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.
1: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
9: સુબહ જલાઓ શામ જલાઓ
10: દેવ દર્શન થુ.
11: ગુડ મોર્નિંગ.
12: ગુડ મોર્નિંગ
11: જી, કોણ બોલો છો?
12: હું દક્ષા બોલું, અમરેલી થી.
11: તો અમરેલી માં કેવું અત્યારે?

0: જ ગરમી લાગે છે.
1: ઘરમાં રસોઈ કરતા ગરમી લાગે છે, બહાર નીકળે તો પવન છે.
0: ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ માટે સૌથી મુશ્કેલ સમય હોય રસોડામાં કામ કરવું.
1: બરાબર, હા સાચી વાત છે, ક્યારે રસોઈ કરીને બહાર નીકળી જઈએ.
0: હા, અને એમાં રોટલી કરવાની હોય તો બાપરે બાપ.
1: બરાબર છે તમારી,
0: કારણ કે દાળ ભાત શાક તો કેવું છે કે થોડું ગેસ ને ચૂલા ને સોંપી ને ખસી જઈએ તો ચાલે, પણ રોટલી માં ક્યાં ખસવા જઈએ.
1: હા, એટલે રોટલી માં તો ત્યાં જ ઉભા રહેવું પડે. એટલે ગરમી બહુ જ લાગે.
0: જી જી,
1: મગજ બી ગરમ થઈ જાય.
0: ઓ બાપરે, તો પછી ઘરમાં તડાતડી.
1: એટલે રોટલી કરતા જો કઈ આમ તેમ બોલે છે તો ગુસ્સા આવી જાય એમ, કારણ કે રસોઈ બનાવવાનું અત્યારે અઘરું કામ.
0: તો છુટ્ટો વેલણ જાય પછી. રોટલી કરતા તો એના હાથમાં જ હોય અત્યાર.
1: ના ના, બધું સમજવું પડે, આપડે સ્ત્રીઓને ઘર કામ જ છે.
0: સાચી વાત છે, અને ભગવાને મહિલાઓમાં સહન શક્તિ આપી છે તો જ એ રસોડામાં ઉભી રહી શકે છે.
1: હા, સહન શક્તિ વધારે આપી હોય છે ભગવાને.
0: બરાબર ને,
1: એટલે આપણે બધું સહન કરી શકીએ. મારે એક છોકરો છે, એમનું નામ પાર્થ છે, યુનિવર્સિટીમાં જોબ કરે.
0: ફાઇન ફાઇન, તમારા હસબન્ડ નું નામ તો કહો.
1: ગોપાલભાઈ.
0: ગોપાલભાઈ સાથે વેલણ વાળી કરી છે ક્યારેક ઘરમાં?
1: ના, વેલણ નો ઉપયોગ થાય છે ને. એમનો સ્વભાવ હસમુખ છે, કોમેડી છે, ગુસ્સો હોય તો આપણે એ થઈ જાય.
0: હસવું આવી જાય.
1: હા,
0: સારી વાત છે. એમ પણ આખા દિવસમાં આપણે છે ને હસતા તો રહેવું જ જોઈએ. ફેસ ની કસરત થાય, ગાલ ની કસરત થાય, એટલે થોડું હસી લેવું જોઈએ.
1: હસી લેવું જોઈએ, બરાબર.
0: હેલ્થ માટે સારું છે.
1: સારું છે, બરાબર છે. આપણા પછી આપણા મનનું કારણ છે બધું.
0: સાચી વાત. ચાલો બહુ વાતો થઈ, હવે કહો કયું ગીત સાંભળશો.
1: બાકી ઘરનું મૂકી દેજો.
0: ઠીક છે, મસ્ત ગીત પસંદ કર્યું છે તમે, સરસ ગીત સંભળાવું છું તમને.
1: ઓકે ઓકે, બાય.

0: બોલો, તબિયત કેમ? સરસ
1: સરસ. પણ આમ તમે પરદાની પાછળ વાત કરો તો કેમ ચાલે?
0: હું આવી જો પ્રેસમાં જામ છું.
1: તમે પ્રેસમાં જાઓ છો?
0: એમની જોડે જ જામ છું.
1: અચ્છા, એટલે ત્યાં તમે બાઇન્ડિંગનું કામ કરો છો?
0: હું એમની જોડે સાથે જ જામ છું.
1: ઓકે, આખો દિવસ કામ કરો ત્યાં?
0: ના, 9 થી 6 નો ટાઈમ છે.
1: એટલે 9 થી 6 નો ટાઈમ હોય તો પછી ઘરનું કામ?
0: સવારે 7 કામ નાખે છે વહેલા ઉઠીને. 6 વાગે ઉઠીને 10-10 7 રૂપિયે ખા નાખો, એમાં સુના દુખા નાખીને એટલે કામ પતી ગયા.
1: અચ્છા.
2: હેલો.
1: હા જી.
2: અમે આ 16 તારીખે ડાકોર જવાના છીએ.
1: જી.
2: રાજભોગ ને બધું કરવાનું છે.
1: તો તમે કરશો રાજભોગ? તમારા ખર્ચે?
2: ના ના, મારો શેઠ લઈ જાય છે.
1: ઠીક છે, ચાલો સરસ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સરસ એન્જોય કરી આવો. કહો, કયું ગીત સાંભળશો?
2: લાવારીસ.
1: લાવારીસ.
2: હા, લાવારીસ.
1: ઓકે, સાંભળતા રહો સુરત FM.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા દેશ કે સભી એક્ઝામ વોરિયર્સ કે લિયે વિશેષ સંદેશ.
2: અપને સે ઉપર કા જો સ્ટુડન્ટ હૈ હમસે જ્યાદા હોશિયાર હૈ ઉસકો કહો મે 5-10 મિનિટ મેરે સાથ બેઠો, મુજે બતાઓ મે યે સોચ રહા હું ઠીક હૈ ક્યા, તુમ કરેક્ટ કરો.
1: પરીક્ષા સે જુડે કિસી ભી પ્રશ્ન યા સમસ્યા કે સમાધાન હેતુ NCPCR દ્વારા આયોજિત લાઇવ સ્ટ્રીમિંગ સેશન મે વિશેષજ્ઞો સે સીધે બાતચીત કરે, જો કી 23 અપ્રેલ સે 23 મઈ તક ચલેંગે. અધિક જાણકારી કે લિયે www.ncpcr.gov.in પર લોગિન કરે.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: आप सूरत में हो या सूरत से दूर,
3: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
2: कभी नहीं रहेंगे आपसे दूर।
3: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
2: हमेशा आपके साथ।
4: फैंटास्टिक फन फॉर फैमिली,
5: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
6: हेलो,
7: गुड मॉर्निंग।
6: गुड मॉर्निंग FM।
7: यस, सूरत FM।
6: मैं तेजल बोली थी, भागल चार रस्ता थी।
7: जी तेजल,
6: कैम छो?
7: बस फाइन छो, તમે મજામાં ને?
6: હા મજામાં, કેમ છે બધા FM માં?
7: FM માં તો બધા જ મજામાં છે, તમે બોલો ભાગળ વાળા શું કરી રહ્યા છે અત્યારે?
6: અત્યારે તો હું નાસ્તાની તૈયારી કરું છું મારા બચ્ચાઓ માટે, આજે સન્ડે છે એટલે થોડી લેટ થઈ ગયું.
7: શું નાસ્તો બનાવી રહ્યા છો?
6: આજે મેં સેન્ડવિચ બનાવી રેડી.
7: તેજલબેન, તો શું ભાવે બાળકોને ઘરમાં કઈ વસ્તુ?
6: બાળકોને તો અત્યારે પાસ્તા, પીઝા, સેન્ડવીચ આવું બધું જ ભાવે છે, ઘરનું કઈ ભાવતું નથી.
7: પણ
6: બસ કઈક અલગ બનાવો અલગ બનાવો, રોજ નવો નવો નાસ્તો બનાવો. એક દીકરો છે ને એક દીકરી છે, મારે નાસ્તાનું લારી છે.
7: અચ્છા, શું નાસ્તો વેચો છો?
6: હું પનીર પકોડા બનાવું છું, ચાઇનીઝ સમોસા બનાવું છું, દાળ કાંદાના સમોસા.
7: શું વાત કરો છો એમ?
6: સવારે બધું બનાવીએ, પછી બપોર પછી અમે સ્ટોલ ખોલીએ 4 વાગ્યા પછી.
7: કેટલા વાગ્યા સુધી તમારી સ્ટોલ ચાલુ હોય?
6: 4 થી 9 ચાલે, ભાડો પર જ છે અમારું ઘર ને ત્યાં જ છે મારો સ્ટોલ.
7: તો તમને હેલ્પ કોણ કરે આ બધી પ્રિપેરેશન માં?
6: હું ને મારા હસબન્ડ અમે દેવું કરીએ, બધું માવું બનાવીને પછી વાળવા બેસીએ, થોડું ઘરનું કામ કરીએ, પછી થોડું વાળીએ, એ રીતે દિવસ જાય.
7: તો આ તમારે સ્ટોલ નું કામ કરવાનું, પાછું ઘરના બચ્ચાઓની ફરમાઈશ
6: કરવાની? બધું જ કરવાનું.
7: ઘરના બચ્ચાઓને ક્યારેક એમ નહીં કહી દઈએ કે આજે ચાઇનીઝ સમોસા ખાઈ લો? હવે
6: ના ના ના, એવું તો હવે પેલું રોજનું થઈ ગયું એટલે હવે નથી ભાવતું. પીઝા, સેન્ડવીચ, ફ્રેન્કી એવું બધું ભાવે, રોજ તો નથી ફાવતો બધું બનાવવાનું.
7: તેજલબેન, પછી આ બધું કરવામાં તમારા પોતા માટે સમય ક્યારે રહે?
6: નથી નથી, બિલકુલ નથી મળતો, નથી મળતો. સાચી વાત કરી તમે એકદમ.
7: તમારા શોખ પૂરા કરવા હોય તો તમારે?
6: નહીં નહીં, કશું કોઈ વસ્તુ જ નહીં, બધું ભૂલી જવાનું એમ સમજો.
7: ઓહો હો, એમ તો પછી પ્રસંગો સચવાય, મેરેજ હોય?
6: નહીં નહીં, એમાં તો ઉલટું અમારે વધારે હોય. મેરેજ હોય, મેરેજ ની સીઝન ચાલે ત્યારે ધંધામાં ઓર્ડરો હોય, વારમાં તહેવારોમાં બી ઓર્ડરો હોય, એ બધું તો હવે ભૂલી જ જાઓ સમજો.
7: તો પછી સંબંધીઓ કકડાટ નથી કરતા કે ભાઈ તમે તો આવતા?
6: અરે અરે, ક્યારે બધા બોલે છે આવતા નથી આવતા નથી, તો હવે બધાને કઈ કઈ ને અમે લોકો બી થાકી ગયા કે આ લોકો ધંધામાં પડેલા છે એટલે કોઈ આવતું નથી ઘરે.

0: हेलो, गुड मॉर्निंग.
1: सूरत एफएम.
0: हाँ, सूरत एफएम स्पीकिंग.
1: माया
0: क्या थी, बोलो. माया
1: बापे माते.
0: ओके, केम छो લાઈફ માં બધું બરાબર છે ને?
1: બધું ઓકે છે.
0: તો પછી આટલું લૂઝ લૂઝ વાત કેમ કરો છો? એમ એનર્જી લાવો ને વાત કરવામાં.
1: ના ના, એનર્જી છે.
0: હા
1: બોલો.
0: તો ધીમું ધીમું બોલો છો એટલે બાજુમાં કોઈ બેઠું છે?
1: હા, મારા હસબન્ડ છે.
0: તો પછી તમારે મોટેથી જ વાત કરવી જોઈએ બિંદાસ.
1: હા હા, હું તો બિંદાસ જ.
0: અચ્છા, એમ પણ ઘરમાં એમને બોલવાનો ચાન્સ ઓછો જ મળતો હશે ને?
1: ના ના ના, એવું નથી.
0: અચ્છા, શું નામ છે એમનું?
1: નરેશભાઈ. બે બાળકો છે મારા, ગુનલ અને નિશાંત. ચાલુ રાખો એમને.
2: હેલો.
0: હા નરેશભાઈ, બોલો કેમ છો?
2: શાંતિ. બિંદાસ.
0: બિંદાસ.
2: હા.
0: તો માયાબેન બહુ ધીમે ધીમે બોલતા હતા અને તમારો અવાજ બરાબર આવે છે.
2: એ તો શું છે કે અચાનક ફોન લાગી ગયો, એટલે અગાડી બહુ ટ્રાય મારી દી લાગ્યો, અત્યારે અચાનક લાગી ગયો એટલે જરાક નર્વસ થઈ ગઈ.
0: ઓ, એવું છે. બોલો, તમને અને માયાબેન ને કયું ગીત સાંભળવું છે આજે?
1: હેલો.
0: હા બોલો, કયું ગીત સાંભળવું છે?
1: હમ તુમે ઇતના પ્યાર કરેંગે. મારી 7 મે એનિવર્સરી હતી, એના માટે સોંગ વગાડજો.
0: તમારી એનિવર્સરી માટે સરસ રોમેન્ટિક ગીત સંભળાવું છું માયાબેન.

ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ માં આજે જે ગીતો આપે સાંભળ્યા તેમાં પહેલું ગીત કિશોર કુમાર ના દમદાર વોઇસ માં આપે સાંભળ્યું. શરાબી ફિલ્મ થી આ ગીત હતું, જેમાં સંગીત હતું ભપ્પી લહેરી નું અને પ્રકાશ મહેરા ના લિરિક્સ હતા.

ખૂબ જ રોમેન્ટિક આ ગીત ઉદિત નારાયણના સ્વરમાં આપે સાંભળ્યું. ફિલ્મનું નામ હતું ઝહેર. રૂપકુમાર રાઠોડનું સંગીત હતું અને ખૂબ જ સરસ શબ્દ રચના હતી સઈદ કાદરીની. નયા દોર ફિલ્મ થી આ મસ્તી ભર્યું ગીત આપે સાંભળ્યું આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં. ઓપી નૈયર નું સંગીત હતું. સાહિર લુધિયાનવી ના લિરિક્સ હતા.

આનંદ બક્ષીની શબ્દ રચના હતી, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું, ગીત ગાયું હતું મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પોડવાલે. ફિલ્મનું નામ હતું 20 સાલ બાદ. તો દોસ્તો, આ રીતે જ સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, ઓનલી ઓન 101.1. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ આ સાથે જ અહીં સમાપ્ત થાય છે અને આજનો આ કાર્યક્રમ આપના માટે હતો આપની આ રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી દ્વારા. 11 વાગી ચૂક્યા છે. સુરતી સિઝલર કાર્યક્રમ માણીશું બસ થોડી ક્ષણોમાં.

0: સો ફ્રેન્ડ્સ, ખૂબ જ મજેદાર આ ગીત આપે સાંભળ્યું. ફિલ્મનું નામ હતું કસમ પેદા કરને વાલી કી. સલમા આગાનો સ્વર હતો, ભપ્પી લહેરીનું સંગીત હતું અને લિરિક્સ હતા અંજાનના.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની.
2: આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી?
1: ના, પહેલા બચત.
2: પહેલા બુટ્ટી
1: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતામુક્ત.
2: પણ બુટ્ટીનું શું?
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: મિત્રો, કેટલાક લોકો એવું માને છે કે મેડિકલ ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ કોઈ હોય તો તે ડોક્ટર્સ હોય છે. નો ડાઉટ્સ, ડોક્ટરને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ, પરંતુ જ્યાં ડોક્ટરનું કામ પૂરું થાય છે ને, ત્યાંથી શરૂ થાય છે એક એવી વ્યક્તિનું કામ જેની સેવાનું આ દુનિયામાં કોઈ મૂલ્ય ના આંકી શકાય. જ્યારે બીમાર લોકોની સેવાની વાત આવે ને, ત્યારે સૌથી આગળની હરોળમાં મુકાય તે છે પરિચારિકા, એટલે કે નર્સ. પોતાના જીવનની ઈચ્છાઓ, પરિવાર, પોતાનો સમય બધું બાજુએ મૂકીને એક નર્સ જે કામ કરે છે ને, તે અદ્વિતીય છે. નર્સો બધી તબીબી સંસ્થાઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દર્દીઓના કલ્યાણ, સલામતી અને સ્વસ્થતા માટે ઉચ્ચ ભૂમિકા નિભાવે છે. નર્સો પાસે ઘણી વૈવિધ્યસભર કુશળતા પણ હોય છે, જે પોતાના વ્યવહારથી દર્દીને વહેલો સાજો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, એક નર્સનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. તે હંમેશા મુશ્કેલ વાતાવરણમાં કામ કરે છે. તમે વિચારો કે નર્સની સેવાની વાત આજે હું શા માટે કરી રહી હોઈશ, તો તમને જણાવો કે આજે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. આ દિવસ સમાજમાં નર્સોના અનંત યોગદાનની ઉજવણી કરવા વિશે છે અને આજે તેમના કાર્યની પ્રશંસા કરવાનો યોગ્ય અવસર પણ છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારથી ઉજવાય છે અને આ દિવસે આ વર્ષની તેની થીમ શું છે તે અંગેની વાત કરીશું. પરંતુ જ્યારે આપણને કોઈ એક હૈયા ધરપત આપે કે મેં હું ના, તો ખૂબ જ સંતોષ થતો હોય છે. અને એક દર્દીને જ્યારે કોઈ એક નર્સ હૈયા ધરપત આપે કે હું છું ને, ત્યારે દર્દીની

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં આ ગીત જે મેં આ સંગીત છે અનુ મલિકનો. ગીતના ખૂબ જ સરસ શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે. ફિલ્મનું નામ છે મેં હું ના.

તો દોસ્તો, આપ છો 101.1 સુરત FM પર અને આપની સાથે છે આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી. અને દોસ્તો, આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની. દર્દીઓની દિલથી સેવા કરનાર નર્સની અને તેમની સેવાની. નર્સ દર્દીને ફક્ત ઇન્જેક્શન આપવાનું કે સમયસર દવા ખવડાવવાનું કામ નથી કરતી, પણ દર્દીનો ભોજનનો સમય, દર્દીનો દિવસ દરમિયાનનો હેલ્થ અપડેટ, ત્યાં સુધી કે દર્દીને ધાબળો ઓડાવવાથી લઈને તેના દર્દને ધીરજથી સાંભળવાનો અને જલ્દીથી સાજા થઈ જશો તેવી વારંવાર હૈયા ધરપત આપવાનું કામ પણ નર્સ કરે છે. એક દર્દી સાથેનું તેનું ઇમોશનલ બોન્ડિંગ જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસના ઇતિહાસની વાત કરીએ તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ 1965 થી 12 મેના રોજ આ દિવસને ઉજવે છે. આ તારીખ બધી નર્સો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ છે, જેમને આધુનિક નર્સિંગના સ્થાપક માનવામાં આવે છે. 1974 થી આ દિવસને આખરે સત્તાવાર રીતે મનાવવાનું શરૂ થયું. મિત્રો, દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ ડે માટે એક અલગ થીમ હોય છે. વિશ્વભરની ઘણી મોટી સંસ્થાઓ તેમની ઉજવણીઓ અને પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપવા માટે આ થીમનો ઉપયોગ કરે છે. તો આ વર્ષની થીમ છે અવર નર્સિસ અવર ફ્યુચર, એમ્પાવર્ડ નર્સિસ સેવ લાઈવ્સ. આપણી નર્સો આપણું ભવિષ્ય, સશક્ત નર્સો જીવન બચાવે છે. તો આજના દિવસે ચાલો આપણે પણ સેવાની મુહૂર્ત એવા દરેક મહિલા અને પુરુષ નર્સનો આભાર માનીએ અને તેમને આ દિવસની શુભકામના પાઠવીએ. તો આપ સૌને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ખૂબ ખૂબ શુભકામના. અને જ્યારે હવે તેમના કામની, તેમના ડેડિકેશનની વાત કરીએ છીએ, તો આવો આ સરસ ઇન્સ્પિરેશનલ સોંગ્સ તેમના માટે સંભળાવીએ. ઇકબાલ ફિલ્મથી આ ગીત છે, જેને ગાયું છે કે કેદાર સરોજનું મ્યુઝિક છે અને લિરિક્સ છે વિમલ કશ્યપના.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
3: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
3: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
1: હાય.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45.
0: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: Fantastic fun for family. 101.1 MHz Surat FM. તો દોસ્તો, આ નાનકડા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સુરતી સિઝલર આ કાર્યક્રમમાં. સ્ટુડિયોની વોલ ક્લોક વગાડી રહી છે સવારના 11 અને ઉપર 30 મિનિટ અને ઉપર 15 સેકન્ડ. આવો એક મજેદાર ગીત સંભળાવીએ અને કાર્યક્રમને આગળ વધારીએ. ધુરંધર ધ રેવેન્જ ફિલ્મથી આ ગીત આપને સંભળાવું છું ખાન શાબ અને શાશ્વત સચદેવના સ્વરમાં. શાશ્વત સચદેવનું સંગીત છે અને નુસરત ફતેહ અલીનો સાથે સંગીત છે. આવો આ ગીતને પહેલાં માણીએ.

0: www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: જી હા દોસ્તો, જ્યારે ઉનાળામાં લૂથી બચવાની અને સુરક્ષિત રહેવાની વાત છે તો ઉનાળામાં આપણે આપણી ત્વચાનો ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ। બપોરે તડકામાં બહાર નીકળવાનું હોય ત્યારે આપણે ચહેરા અને માથાને દુપટ્ટાથી કવર કરીએ છીએ, ગોગલ અને કેપ પહેરીએ છીએ, હેન્ડ ગ્લોવ્સ પહેરીએ છીએ। આ બધું ગરમીથી બચાવ માટે જ તો કરીએ છીએ, પણ સાથે સૂર્યની હાનિકારક કિરણોથી સ્કિનને બચાવવા પણ કરીએ, જેથી કરીને આપણે ટેન ન થઈ જઈએ। સૂર્યના હાનિકારક કિરણોથી બચાવ આપણા માટે અત્યંત જરૂરી છે। સૂર્ય એવા હાનિકારક યુવી કિરણોત્સર્ગ ઉત્સર્જિત કરે છે જે સનબર્ન, અકાળ વૃદ્ધત્વ અને ત્વચાના કેન્સરનું કારણ પણ બની શકે છે। આજે આ વાત એટલા માટે કરી રહી છું કેમ કે દર વર્ષે 11 મે થી 17 મે દરમિયાન સન અવેરનેસ વીક ઉજવાય છે। સૂર્ય જાગૃતિ સપ્તાહ લોકોને સૂર્ય સલામતી વિશે શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેનો ઉદ્દેશ જાગૃતિ દ્વારા ત્વચાના કેન્સર અને અન્ય સૂર્ય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવાનો છે। તેના માર્ગદર્શિકાઓનું પાલન કરીને વ્યક્તિઓ પોતાને વધુ સારી રીતે સુરક્ષિત રાખી શકે છે અને સૂર્યના સંપર્ક સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકે છે। તો દોસ્તો, આ સપ્તાહ વિશેની વધુ વાતો કરીશું, પરંતુ હવે જ્યારે સૂર્યની જ વાત કરી છે તો ચાલો એક સરસ ગીત આપને રંગ દે બસંતી આ ફિલ્મથી સંભળાવી દઉં છું। એઆર રહેમાનનું સંગીત છે, એ આર રહેમાન અને નરેશ અય્યરે આ ગીતને ગાયું છે, પ્રસન્ન જોશીના લિરિક્સ છે।

તો દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા સન અવેરનેસ વીકની. આ સપ્તાહ દરેકને સનસ્ક્રીન, રક્ષણાત્મક કપડાં અને છાયડાનું મહત્વ સમજાવે છે. આ કાર્યક્રમ ત્વચા કેન્સરના કેસ ઘટાડવા માટેના નિવારણ પર ભાર મૂકે છે. ઉચ્ચ SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો અને કેપ તેમજ સનગ્લાસ પહેરવા જેવી સરળ ક્રિયાઓ જોખમ અને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. તમને જણાવી દઉં કે વિશ્વભરમાં ત્વચાના કેન્સરના વધતા જતા કેસોના પ્રતિભાવ તરીકે સૂર્ય જાગૃતિ સપ્તાહની શરૂઆત થઈ. આ સપ્તાહ આરોગ્ય જૂથો, ત્વચારોગ વિજ્ઞાનીઓ અને હિમાયતીઓનો સહિયારો પ્રયાસ બની ગયો છે. તેમનો પ્રાથમિક ધ્યેય ત્વચા કેન્સર અને UV કિરણોત્સર્ગની અન્ય હાનિકારક અસરોને રોકવા માટે સૂર્ય સુરક્ષાના મહત્વ પર ભાર મૂકવાનો છે. તો ચાલો આપણે પણ આ સપ્તાહના મહત્વને સમજીએ અને સૂર્યના કિરણોથી વધુમાં વધુ પોતાની જાતનું રક્ષણ કરીએ. ઉનાળામાં સફેદ રંગના કપડાં પહેરીએ અને જ્યારે પણ તડકામાં નીકળીએ પોતાના શરીરને પૂરેપૂરું ઢાંકી રાખવાનો પ્રયાસ કરીએ. આવો વધુ એક ગીત આપને સંભળાવું છું એરલિફ્ટ ફિલ્મથી. કુમારની શબ્દ રચના છે, અમાલ મલિકનું સંગીત છે અને અરિજિત સિંહના સ્વર છે.

દોસ્તો, 101.1 સુરત FM પર આપ છો. અને હવે એક મહત્વની વાત મિત્રો, ઉનાળાની ઋતુમાં કેરીની બોલબાલા ચારે તરફ હોય છે. આ સ્વાદિષ્ટ ફળ માત્ર ઉર્જા જ નહીં પરંતુ વિટામિન અને ખનિજોથી પણ ભરપૂર છે. જો કે કેરીનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ, કારણ કે કેટલીક વસ્તુઓ એવી છે જેની સાથે કેરી ખાવાથી તમારી હેલ્થ પર થોડો નેગેટિવ અસર પડી શકે છે. કેરીને યોગ્ય રીતે ખાવી મહત્વપૂર્ણ છે, જેથી તમને તેના સંપૂર્ણ ફાયદા મળે અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. જો તમે આ ચાર વસ્તુઓ ટાળશો તો કેરીનું સેવન વધુ ફાયદાકારક બની રહેશે. એ કઈ ચાર વસ્તુ છે તેની વાત કરીશું, તે પહેલાં આ સરસ ગીત આપને સંભળાવી દઉં. મેને પ્યાર ક્યા ફિલ્મથી ખૂબ જ મજેદાર અને પ્રેમભર્યું ગીત લતા મંગેશકરના સ્વરમાં. લિરિક્સ છે અસદ ભોપાલીના. અને રામ લક્ષ્મણનું સંગીત છે.

તો દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા કેરી સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ. કેરી ખાધા પછી તરત જ ઠંડા પીણા કે સોડા ન પીવી જોઈએ. તે પીવાથી શરીરમાં ખાંડ અને એસિડનું સ્તર વધી શકે છે. આનાથી પાચન સમસ્યાઓ અને પેટનું ફૂલવું કે ગેસ થઈ શકે છે. કાકડી અને કારેલાને કેરી સાથે ન ખાવા જોઈએ, કારણ કે તે પાચનતંત્રને અસર કરી શકે છે અને ઝેરી અસર કરી શકે છે, જેનાથી પેટમાં ભારેપણું અને અપચો થઈ શકે છે. જો તમે કેરી ખાઓ છો તો ઓછામાં ઓછા એક કલાક પછી કાકડી અથવા કારેલાનું સેવન કરી શકો છો. જો તમે કેરી ખાધા પછી તરત જ મસાલેદાર કે તીખો ખોરાક ખાઓ છો તો તેનાથી એસિડિટી કે ગેસ થઈ શકે છે. આયુર્વેદ મુજબ કેરી ગરમ પ્રકૃતિનું ફળ છે અને તેથી તેને ઠંડી પ્રકૃતિની વસ્તુઓ સાથે, જેમ કે દૂધ દહીં સાથે ન ખાવી જોઈએ. દૂધ અને દહીં ઠંડા પ્રકૃતિના છે. બંનેને એકસાથે ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે. અપચો કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે કેટલાક લોકો મીઠી કેરીને દૂધ સાથે ખાય છે, પણ બને ત્યાં સુધી ટાળવું જોઈએ. તો મિત્રો, છે ને આ જાણવા જેવી અને મજેદાર વાત. આવી જ ગપશપ માટે બન્યા રહો આરજે નાસ સાથે. અને ફિલહાલ હવે સાંભળીએ કાર્યક્રમનું

આ અંતિમ અને ખૂબ જ મજેદાર મ્યુઝિકલ સોંગ. ફિલ્મનું નામ છે કિસી કા ભાઈ કિસી કી જાન. કમાલ ખાન અને પલક મુચાલના સ્વર છે, હિમેશ રેશમિયાનું સંગીત અને શબ્બીર અહેમદના લિરિક્સ છે.

તો દોસ્તો, આ મજેદાર ગીત સાથે જે સુરતી સિઝર કાર્યક્રમ સમાપ્ત કરવાની આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરીને અનુમતિ આપો. બપોરના 12 વાગી રહ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. તો આજે નાઝ એટલે કે આપની રેડિયો દોસ્તને અનુમતિ આપો, પણ ફરી મળવાના વાયદા સાથે. ફિર મિલેંગે, ટિલ ધેન ગુડ બાય.

0: विश्वनाथ फिल्म का बहुत ही मीठा ये गीत आप सुन रहे थे। एमजी हशमत ने इसे लिखा था और संगीत तैयार किया था राजेश रोशन ने।
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जराओ, शाम जराओ।
3: देव दर्शन धूप।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
6: श्रोताओं, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।

0: नौजवान फिल्म से ये गीत आपने सुना, लता मंगेशकर का गाया हुआ। साहिर लुधियानवी के बोलों को सुरों में ढाला था संगीतकार सचिन देव बर्मन ने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: लिबास फिल्म से ये गाना आपने सुना।
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जलाओ, शाम जलाओ।
3: देव दर्शन धूप।
4: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: तो साथियों, दो दुनी चार फिल्म का ये गाना बना आज के यादों की महफिल कार्यक्रम की आखिरी पेशकश। आप बने रहिए विविध भारती के साथ, सुनते रहिए विविध भारती, देश की सुरीली धड़कन।
1: उफ, आ मे महीनो असह्य गर्मी नो महीनो, एसी कूलर नो वपराश वधी जाय तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळवो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक। राहत મેળો વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

છ થી ચૌદ વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી છ મહિનાથી છ વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર. આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે 4 ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા આસામમાં સતત 2 મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકાર

0: સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝીટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ યુજીની પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2026 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે જશે. અંતિમ તબક્કામાં શ્રી મોદી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈ કરશે. રાજ્ય પોલીસની ભલામણ પર કાર્યવાહી કરતા એજન્સીએ આજે સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે તેના કોલકાતા ઝોનના સંયુક્ત નિર્દેશકની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે. તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રોમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. 3જી સદીમાં ભારતમાં વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારિટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસેર હેન્ડલ કારકામો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર એકેએમ અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई टी20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद आईसीसी ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड बीसीसीआई ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को आईपीएल से बाहर कर दिया. हालांकि आईसीसी ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने बीसीबी को टूर्नामेंट से हटने का निर्देश दिया. नवल सिंह परमार, ढाका.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડાનું વલણ છે. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 800 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટ ઘટ્યો હતો. આઈટી, રિયલ્ટી અને બેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર. આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: Fantastic fun for family.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: મેગાહર્ટ્ઝ સુરત એફએમ। મદદ હમારી।
1: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45 મિનિટે।

0: જયંતી ચૌધરી જણાવે છે કે મોટીદાવ ગામ નજીક રાજમાર્ગ પર અમદાવાદ જતી બસ અને વડોદરા જતી ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે 13 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. કચ્છ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. નવસારીમાં પણ ગત બે દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લૂ લાગવાની સંભાવનાઓને જોતા સિવિલ હોસ્પિટલમાં 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો. લૂની સારવાર માટેની તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, તેમજ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે. દરમિયાન હવામાન વિભાગે લોકોને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, ગરમીથી બચવા હળવા રંગના કપડાં પહેરવા, તેમજ બપોરે બહાર જવાનું થાય તો માથું ઢાંકીને જવાની સલાહ આપી છે. પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા આગામી 19 તારીખે ચૂંટણી બેઠક યોજાશે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધિવત હુકમ બહાર પાડતા બંને નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: मोहम्मद रफी और आशा भोसले के गाए मेरे सनम फिल्म के इस गाने के साथ ही अब आज का सदाबहार नगमे कार्यक्रम यहीं समाप्त होता है। सखियां आ चुकी हैं स्टूडियो में, सखी सहेली कार्यक्रम की तैयारी हो चुकी है और अब आज के लिए शेफाली कपूर को दीजिए इजाजत। आप सुनते रहिए विविध भारती, देश की सुरीली धड़कन।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: सर्वोत्तम क्वालिटी देव दर्शन धूप अगरबत्ती कॉर्न व हवन सामग्री।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: सर्वोत्तम क्वालिटी देव दर्शन धूप अगरबत्ती कॉर्न व हवन सामग्री।
1: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कॉर्न्स एवं हवन सामग्री।
2: उफ आ मे महीनो असह्य गर्मी नो महीनो एसी कूलर नो वपराश वधी जाय तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळवो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक नो महीनो। आ योजना अंतर्गत मळशे 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
3: પપ્પા હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: पुरानी,
1: बहुत पुरानी गुरुदत्त जी की, और वो प्यासा फिल्म से मैं बहुत प्रभावित हुआ था।
0: ये प्यासा फिल्म से कौन सा गीत आपको बहुत बहुत अच्छा लगा?
1: मुझे सभी गीत अच्छे लगे।
0: अभी एक बहुत अच्छा काम करते हैं, जो आपकी पसंद का गीत हम सुनते हैं और हमारे श्रोताओं को भी बहुत अच्छा लगेगा
1: जी।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: ये है विविध भारती, देश की सुरीली धड़कन, छाया गीत। ये कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી

0: छाया गीत के बाकी गीत इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

લતા મંગેશકરના સ્વરમાં આ હતું ફિલ્મ આઝાદનું ગીત, રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો, સંગીતકાર સી રામચંદ્ર. કવિશ્રી ઋષભ મહેતા લખે છે, ફૂલ ચરંતા હાથ લઈને ઝાકડ જેવી જાત લઈને, ફૂલ ચરંતા હાથ લઈને ઝાકડ જેવી જાત લઈને, સૂરજની

એક વાત લઈને મારે તમને મળવું છે. સાંજ ઢળ્યાની હર્ષ લઈને, જલમલતો અજવાશ લઈને, સાંજ ઢળ્યાની હર્ષ લઈને, જલમલતો અજવાશ લઈને, કોરણ સપના સાથ લઈને મારે તમને મળવું છે. ક્યારેક તો હુંને છોડી દો, ક્યારેક તો હુંને છોડી દો, ભીતરની ભીતો તોડી દો. ક્યારેક તો હુંને છોડી દો, ભીતરની ભીતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો હા બોલી દો. હા બોલો તો હાથમાં થોડા ચાંદલિયાને તારેલિયાની, હા બોલો તો હાથમાં થોડા ચાંદલિયાને તારેલિયાની, જગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

એક મુસાફિર એક હસીના ફિલ્મના આ ગીતને સ્વર આપ્યો આશા ભોસલે અને મોહમ્મદ રફીએ. ઓપી નૈયરનું સંગીત, ગીતકાર રાજા મહેદી અલી ખાન. મિત્રો, આકાશવાણીના જનસેવાના 90 વર્ષની ઉજવણી નિમિત્તે સાંભળીએ પદ્મશ્રી શ્રી યઝદી કરંજિયાનો શુભેચ્છા સંદેશ.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो એટલે આકાશવાણી, હવે એની 8મી જૂન 2026 ના રોજ જયારે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ રેડિયો પ્રેમી શ્રોતાઓને, તમામ શ્રોતાજનોને મારા વતી, સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન। ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર, પ્રવચન, સંવાદ, ગીત, સંગીત, નાટક, એ બધાનો રસ્થાળ। જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ। મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી, કે બંનેમાં થોડો ફરક, એટલો ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો। વેલ, જયારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્ય મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનો સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી। કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે। વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી। વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5-3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો, એ મારું સદભાગ્ય। જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે। હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

0: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના જનસેવાના 90 વર્ષની ઉજવણી નિમિત્તે પદ્મશ્રી શ્રી યઝદી કરંજિયાનો શુભેચ્છા સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

0: ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
6: सुबह जराओ, शाम जराओ।
7: देव दर्शन थू।
8: उफ, आ मैं महीनो અસહ્ય ગરમી નો મહિનો, એસી કુલર નો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલ માં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદ નો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલ માં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને

0: મેનેજમેન્ટમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
2: મિત્રો, કવિ શ્રી રમેશ પારેખે એક ગીતમાં પૂછ્યું કે દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું? તો હિન્દી ફિલ્મ શહનાઈમાં ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણએ જુલ્ફોમાં અટકેલા પાણી બુંદોને મોતીની ઉપમા આપી છે.
3: ન ઝટકો ઝુલ્ફ સે

ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણના આ શબ્દોને સંગીત આપ્યું સંગીતકાર રવિએ. મોહમ્મદ રફીનો સ્વર, ફિલ્મ શહેનાઈ. મિત્રો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં એક વિરામ લઈએ અને જાણી લઈએ આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જરોખા અંતર્ગત.

0: 르모가
1: ઝરોખા બાદ પ્રસ્તુત છે ગુઝરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. કવિશ્રી તુષાર શુક્લએ લખ્યું છે, પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું, જાણું નહીં કે કેટલું ને કેમ કરું છું. વધતો રહે છે સહેજ પણ ઘટતો નથી કદી, વધતો રહે છે સહેજ પણ ઘટતો નથી કદી, છલકાતો જાય છે હું જેમ જેમ કરું છું, હું તને પ્રેમ કરું છું.

સંગીતકાર રામલાલના સંગીતથી સજ્જ આ હતા ગીતકાર હસરત જયપુરીના શબ્દો. લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરો. ફિલ્મ શહેરા. કોને કહું દિલડાની વાતું, કોને કહું દિલડાની વાતું, નથી રહેવાતું હવે, નથી રહેવાતું. દિલના દર્દ તો દર્દી દિલ જાણે, દિલના દર્દ તો દર્દી દિલ જાણે, વૈદોને નથી સમજાતું, નથી રહેવાતું હવે, નથી રહેવાતું. સતોરદાસના આ ભક્તિમય શબ્દો પ્રેમીજનોના દિલની હાલત માટે પણ એટલા જ સાચા ઠરે છે.

સુધા મલ્હોત્રાના સ્વરમાં આ હતા સાહિર લુધિયાનવીના શબ્દો. એન દત્તાનું સંગીત, ફિલ્મ ધૂલ કા ફૂલ. કવિશ્રી ધ્રુવ ભટ્ટ લખે છે, આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવીથી દડદડતા ગામને. તમને એ થાય, તમને એ થાય, ચાલ ટવકો થઈ જાઓ. તમને એ થાય, ચાલ ટવકો થઈ જાઓ. અને ઝાડ તળે ગયકું કે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

0: લતા મંગેશકરના સ્વરમાં આ હતા કવિ નીરજના શબ્દો. એસ ડી બર્મનનું સંગીત, ફિલ્મ શર્મિલી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
6: મદદ હમારી. અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપતી સાંભળો આવતીકાલે સવારે 8:45.
2: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
7: સુબહ જલાઓ શામ જલાઓ
8: દેવ દર્શન થુ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

કવિ શ્રી મકરંદવે લખ્યું છે, એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા ઉરની એમાં પાથરી તો પ્રીત. નમણું કોઈ ફૂલ નાચે, નમણું કોઈ ફૂલ નાચે ને ચમકે કોઈ તારો, અમથું એવું ગીત આપે ત્યાં અગમનો અણસારો.

લાલ પથ્થર ફિલ્મના આ ગીતને સ્વર આપ્યો આશા ભોસલે અને મન્નાડેએ. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર નીરજ. મિત્રો, આ ગીત સાથે જ ગુજરા હુઆ જમાના કાર્યક્રમ પૂરો થાય છે. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ જય માલા.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: જયમાલા કાર્યક્રમ સુનને વાલે સભી ફૌજી ભાઈઓ કો નમસ્કાર.

0: विजयमाला कार्यक्रम में लेते हैं एक छोटा सा अंतराल और वापस मिलते हैं।
1: उनाळामां ज्यारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
3: મદદ હમારી, અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી, સાંભળો આવતીકાલે સવારે 8:45 મિનિટે।

0: ટૂંકમાં તમારે રાખવાનો આવશે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ એડમિશન આઈડી જનરેટ થશે જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે.
1: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટને રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં એનટીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. જો કે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી ભરવાની જરૂર નહીં પડે તેમ એનટીએના નિદેશક અભિષેક સિંહે જણાવ્યું.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો એનટીએ સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો સીબીઆઈ કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે ઉનકો જેલ ભેજેંગે તાકિ બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો.
1: ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી.
3: આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે, પરંતુ હાલના પ્રસંગે એનટીએ જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી. અમુક લોકો આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા. એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા જે એના ટાઈમ ટેબલ આપશે.
1: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા સ્વરૂપે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત લાભાર્થીઓએ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાનો ઉપયોગ કરીને ઓળખની ચકાસણી દ્વારા વાર્ષિક ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાયા છે. રાજ્યના ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે, તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ઈગ્રામ કેન્દ્ર પર ઈ કેવાયસી કરાવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ નર્મદામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બંને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ ગણાવ્યું.
4: નિશ્ચિત રૂપ સે ઇસ સ્થાન પર આકર કે વ્યક્તિ કે હૃદય મે રાષ્ટ્રભક્તિ કા ભાવ ઓર રાષ્ટ્ર કે પ્રતિ અપને આપ કો સમર્પિત કર દેને કા ભાવ સ્વતઃ સ્ફૂર્ત રૂપ સે જાગૃત હોતા હૈ. યે સ્થાન દેશ કે સભી તીર્થો સે બડા મહાતીર્થ હૈ ઓર જિસ તરહ સે પ્રોફેશનલી યહાં વ્યવસ્થાઓ કા સંધારણ કિયા ગયા, છોટી સે છોટી માઇન્યુટ ડિટેલ કો દેખ કર કે વિચાર કર કે ઇસ મહાન તીર્થ કા સંયોજન કિયા ગયા, વો નિશ્ચિત રૂપ સે
1: જ્યારે શ્રી ગોપીએ દરેક ભારતીયને જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અનુરોધ કર્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ડાંગના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો NQAS માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ભારતીય ગુણવત્તા પરિષદ QCI દિલ્હીની ટીમના મૂલ્યાંકન બાદ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ કેન્દ્રને આ પ્રમાણપત્ર મળ્યું છે. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇન્ટિંગેલના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણી નર્સો આપણું ભવિષ્યનું વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાઈ રહ્યો છે. તાપીના વ્યારા તાલુકાના છીંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલિમા ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલના ઉંમરે આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ હોલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ દિવસ ઉજવાયો. દરમિયાન આરોગ્યમંત્રીએ નર્સિસની કામગીરીને બિરદાવી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42 થી

0: 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.
1: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी. और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. कुछ कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक. और हीटवेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक.
0: દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે. કચ્છમાં અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા સંસ્થાઓને દરિયામાં તણાઈને આવેલી 2 બિનવારસી વસ્તુઓ મળી આવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટને જણાવ્યું છે કે સુરક્ષા સંસ્થાઓને ખીધર ટાપુ પરથી મળેલી સોલાર બેઝ અને સેટેલાઇટ આધારિત ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દરિયામાં જગ્યાને જાણવા ઉપયોગમાં લેવાય છે. બીજી એક ઘટનામાં સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા ડ્રોનની તૂટેલી પાંખ મળી આવી. આ અંગે સુરક્ષા સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ માટે જેટકો, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, જેડા અને સોલાર નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી. આ પરિયોજના માટે 4 સભ્યોની નિષ્ણાત સમિતિ રચાઈ છે. યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરાએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બોટાદમાં ઓનલાઈન ગેમિંગના વ્યસન સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. એક સામાજિક સંસ્થા દ્વારા હિફલી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનું રાખો ધ્યાન નહીતર ખોશો તમારું જ્ઞાન સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં હીરાના કારખાનાના યુવાનોને ઓનલાઈન ગેમિંગના અતિરેકથી થતી માનસિક, શારીરિક અને આર્થિક હાનિ અંગે માહિતગાર કરાયા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ હૈદરાબાદની ટીમે બોલિંગ પસંદ કરી છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ હૈદરાબાદની ટીમ બીજા અને ગુજરાતની ટીમ ત્રીજા સ્થાન પર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17 થી 31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક EKYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

0: इस प्रोग्राम के प्रायोजक थे बीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 101.1 MHz,
2: हेलो आकाशवाणी सूरत FM स्पीकिंग।
3: हाँ सूरत FM,
2: कौन बोलो?
3: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
2: ओके, केवो चले छे आपनो व्यापार?
3: चाले राके बेन, बहु मजा नथी आवती।
2: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત, જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર।
1: સુરત FM,
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1।

આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અત્યારે રાત્રિના 11:10 નો સમય થયો છે. આ સમય છે આ પ્રસારણ સભાને અહીં જ પૂર્ણ કરવાનો. આવતીકાલે સવારે 5:55 ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરીને. શુભરાત્રી, જય હિન્દ.